થઈશ, એટલે કે જેમની ઘંટામાં આહલાદકારક ચંદ્ર છે એ દેવી ચંદ્રઘંટા. એ તો જાણીતું જ છે કે ઘંટનો ધ્વનિ દેવ દેવીઓને પ્રસન્ન કરતો હોય છે, આસુરી ભાવોને ભગાડી દે છે. બૌદ્ધ જૈન ઈસાઈ ધર્મસ્થાનોમાં ઘંટનો ધ્વનિ સુમંગલ મનાય છે એ જાણીતું છે. આ ચંદ્રઘંટા દેવી એ સિંહના વાહનવાળા છે, દશભુજા છે, અનેક પ્રચંડ શસ્ત્રોથી યુક્ત છે. એમની ઘંટા દુર્ભાવનાઓનો નાશ કરે છે. નાદ બ્રહ્મની જાણે કે તેનાથી અનુભૂતિ થાય છે. ચાલો ચાલો, આ નાદ અને દિવ્ય શબ્દ આવ્યો ત્યારે શ્રુતિના મંત્રને પણ આપણે બોલીએ, સાંભળીએ. આ સંદર્ભમાં દેવી અથર્વશીર્ષનો આ મંત્ર જોઈએ.

પ્રભુનું સ્વરૂપ આખા જગતથી વંદિત થયેલું છે એવા હે જ્ઞાનરૂપ મહાયોગીની સદૈવ આનંદરૂપ જગતને તારનારા હે દુર્ગે દેવી આપને વંદન અનાથસ્ય દીનસ્ય તૃષ્ણાતુરસ્ય ભયાર્તસ્ય ભીતસ્ય

અનાથ, દીન, તૃષ્ણા અને કામનાઓથી વ્યાકુલ, ભયભીત, બંધનગ્રસ્ત આ જંતુ જીવની, હે દેવી, તમે જ એકમાત્ર ગતિ છો, આ જીવને તારનારા છો. હે દેવી દુર્ગે, આપના ચરણોમાં નમન નમન નમન. છેલ્લા શ્લોકમાં